0: ஆண்ட ரேடியோ ITN
1: රටට වග කියන රේඩියෝ
2: වෙලාව හවස 5:25
3: Silom Green Life Plantation Private Limited I'm going to live a new green life
4: ඔබට කාලය ආපසු හැරවීමට නොහැකි බව දන්නව නේද ඒ නිසා ඔබ රියදාවනේදී අධික වේගයෙන් නොයන්න નિયમિત વેગેનમ રિયાધાવનેટ મતક તબા ગન્ન
5: ટેક્યા સુરેકે મગ તોટ
6: શ્રીલંકાવે પ્રથમ વતાવટ રાઇનો રૂફિંગ વિથિન હંદુનવા દેના રાઇનો પ્રીમિયર જલ પ્રતિરોધી મતપિટ આરક્ષણે સહિત રૂફિંગ શીટ રાઇનો રૂફિંગ વિથિન હંદુનવા દેના રાઇનો પ્રીમિયર રૂફિંગ શીટ ફેટિસ્ટર સંધા 1396 અમતન
7: મમનંદે માનમ રિલેક્સ
8: අනම්මනංගල වදුණා නේද මේ එක්ස්පර්ට් හරියටම හරිනේ
9: ඕනම සංදි වේදනාවකට ප්‍රබලම විද්‍යානුකූල විසඳුම ඕතුෂීල් ඇක්ටිව් ප්ලස්
0: ලකාන්ඩ රේඩියෝ ITN